0: 판다니 비친키 추수 종니 딱다지
1: 까망에 생구르
2: 샴라 도스게네 까망에 생주시위 녀자라 상고바라 런년정 쓰이슝기 뷰메단 지배래 대응년 간기 녀도뉴 쓰루르 창숨 송두토네 신도 총어라 로가 센 주시배진 장조디 뷰메단 지배 폐제 참고지 댐뱀 지배 믹스카 자도 주시주 뷰제 토별이 주총어다 세실륜제 자제 자스메나 믹스카 자도 시주 롱의 문주네 중회 뷰메단 지배 폐제 전에지 녀도 숨줄을 댐게 믹스도 레유버시 녀도 뉴스에 걸려 주파라 Pöydö shūlam jīlī chī chūngī cā ngā nī yū jī. Tī nā rīmdēn shūlam jīlī chī chūjī sīmā tā. Gēlam tūmē rīmzūm yīn jī shūlam jī dūr cī gāzhī gubzhī khuāngā yīn sīmā. Gēgab dāng xīn jī jī shūlam dāng chūng sīb jī shūlam dāg jōng chī cī gāzhī gā dūn jōng tūm nī shūlam jī bīgā ngā sā tūy bīg lī cī jī bāshī. Nī xie khuāng, hū nā mēn jū pöydö rī jī cī gā nam zhā kē jī xī yīn bī gēgab jī nī sā gu Nei yung guo sui, cien dian ji pio ji dian ni toma, loka zhong ji li yin la dian ni su, ngui su ju gu zuba li. Hu nan min ju pio jor ji, sui jun lak zi rong jor qi bian nam kho na, bai dian ju zhi di, yu rim jian ta lam lu jian ji min ju ma lan zu jiong pa ra, rin bu ri qin bu chong wa cun ji yu. Ti, rang zhong ji di gab rin bai, jian ni zi gu, nei yung guo sui, cien dian jian ji ma lan zu jiong ki dong zi kaan ni, sa tu jian ni zi gu, nei yung guo sui, cien dian jian ta, cien si ji, 유림전세기 뒤좀 사바를 내봐라 군대 당이 보시. 내려준 나주 중결제 더빈 내수문의 다 내남사비의 내미.